રૂપે સંચાર કરું છું. હું જ મિત્ર, વરુણ, ઇન્દ્ર, અગ્નિ તથા બે અશ્વિની કુમારોને ધારણ કરું છું. આ વાક શક્તિ એ મહાન વ્યાપક શક્તિ છે ને ઋગ્વેદમાં આ દિવ્ય ઉદ્ગારો એ માટેના મળી આવી છે. તો એ જ મહાશક્તિ જેની માટે દેવી અથર્વ શીર્ષકે છે તેમ ઓમ યસ્યા સ્વરૂપમ બ્રહ્માદયો ન જાનન્.

અર્થાત હું તે ત્રણ નેત્ર વાળા ભગવતી દુર્ગા દેવીનું ધ્યાન ધરું છું. એ દેવીના અંગોની કાંતિ વીજળી જેવી દીપ્યમાન છે. તો પછી એ દેવી સિંહના સ્કંદ ઉપર વિરાજેલા છે, હાથમાં તલવાર અને ઢાલ લઈને અનેક કન્યાઓ તેમની સેવામાં તત્પર છે. એ દુર્ગા દેવી કે જે પોતાના હાથોમાં ચક્ર

આ બધાના શાસ્ત્રો દ્વારા બ્રહ્માજી દ્વારા પ્રતિપાદિત થયેલા છે. એ નવદુર્ગામાં

થયા તેથી તે શૈલપુત્રી કહેવાયા છે. નવરાત્રના આ પ્રથમ દિવસે નવદુર્ગામાં શૈલપુત્રીને વંદન કરીને આપણે કૃતાર્થ થઈએ. ઓમ શાંતિ. તો પછી